નમસ્કાર શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. મીરી મેં 819 કિલો હર્ટ્ઝ પરથી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે અને આપ સૌ કોઈ અમારી સાથે જોડાયા છો. રંગારંગ કાર્યક્રમમાં 3:30 વાગી ચૂક્યા છે. 4 વાગ્યા સુધી આપણું આ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. રવિવારનો દિવસ છે અને રત્ના આપ સૌ કોઈની સાથે જોડાઈ ચૂકી છે. ભાઈ, કોણ કહે છે કે આજે મન મનમાં વેર હોય છે, સંબંધની સુવાસ ઠેર ઠેર હોય છે. સંબંધ તો ઈશ્વરની દીધેલી દેન છે, બસ નિભાવવાની રીતમાં થોડો ફેર હોય છે. તો ચાલો આ ફેરને આપણે અપનાવતા રહીએ અને ગીતોની સાથે તમારા દિલમાં થોડી જગ્યા અમે પણ બનાવતા રહીએ. હેલારોના આ ગીતની સાથે કરીએ શરૂઆત ભૂમિ ત્રિવેદીએ આપેલો મધુર સ્વર.

શ્રોતા મિત્રો, જિંદગી બદલવા માટે લડવું પડે છે અને જિંદગી સહેલી કરવા માટે સમજવું પડે છે. સાહેબ, મોજ તો મનથી થઈ શકે, ધનતી તો ફક્ત ચૂકવણી જ થાય છે. સિદ્ધાર્થ અમિત ભવસારના સ્વરમાં મુકાયેલું ધૂનગીમાં.

શ્રોતા મિત્રો, ગીતો તમને ગમી રહ્યા હશે. બસ સાંજે કરમાઈ જવાની, સાંજે કરમાઈ જવાના એ ખબર જ ફૂલને હોય છે. તોય રોજ સવારે હસતા હસતા ખીલે છે. અને બસ જીવન પણ આવું જ છે. સાંજ પડતા આપણે જ્યારે કરમાઈ જઈએ છીએ, આગલા દિવસે જીવન જ્યારે ફરી વાર શરૂ થાય છે, ત્યારે ઉર્જાની સાથે આપણે પણ એક સરસ મજાના દિવસની સાથે ઉગીએ છીએ. અને આવનારું સપ્તાહ તમારા માટે બસ ફૂલ જેવું

શ્રોતા મિત્રો, કોઈએ કેટલી સરસ વાત લખી છે કે હદ તો સરહદ ને હોય છે, બાકી સ્નેહ તો અનહદ જ હોય છે. તો બસ સ્નેહ ને અનહદ વધારતા રહીએ અને ગીતોના સફરમાં યશ્વિતા શર્મા અને સિદ્ધાર્થ અમિત ભવસારના આ ગીતને એન્જોય કરીએ શરતુ લાભ.

જીવનમાં આપણે કહીએ ને કે મધુમેહ જેવી બીમારી તો વધી રહી છે, પણ આપણે સંબંધોમાં મીઠાશ ન ઘટવા દો. સંબંધોની મીઠાશ જાળવી રાખો અને ભોજનની મીઠાશને થોડું ઓછું કરો જેથી તમારા હેલ્થને પણ કોઈ નુકસાન ન પહોંચે. ચાસણીનું આ ગીત છોડી જઈ રહ્યા છે આપણા સંબંધને વધુ મીઠાશથી બનાવી રાખવા માટે પ્રશાંત સાતોજના સ્વરમાં મુકાયેલું આજના પ્રોગ્રામનું છેલ્લું ગીત રંગારંગ કાર્યક્રમ અહીં સમાપ્ત થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમથી સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. પ્રોગ્રામ